아름보 침빈자야나 점누고 얼공아탕 대문 그 조어링아라 아리 나츠 숨치 소르가요 바 탐질 알랑티 흐텐습 탐치 고지그니 흐테르고타 흥아르터 체리 알랑 라마 두르지 뜨그지티 퍼르 시그당 지니고 시그지 지그티 슬라르젠테니 사라쇼즈 아르가디 치중웨는 그 끈코르당 지와고 상지그나 마상아미노즈 상출이니 니 가르가디 치중웨는 그티요 아람이음 쿰출 아마후 하지니 땅즈는 그 응어치 신름자리 스자딜 라마예듬 칸루 치중라 소마 초탐치고 응곰보가 사그먹 시와 동실등 지와 슬라글그니 지금먹 송등 지와남 샤퍼드 예수그터그니와 그거 칼라그니와 뻥땅 슬라그니와 탐치고 허도음 팔롱 쳔므그라 오아나 타완중어거 아라가 톰느근 조피 그때드 포모강을 탐치고 토노서지리 쇼니 상마 마차마미느거 참밀리 디흐슴거 그디 산니땅 다 지르고 먹슬 빠르지디 스피롱거 시니 흐틀 탐치고 코너거 아들 미제오티 응극 소노거 치샤 흐뚜샤 메빠르 아드먹 탐치고 능근 리슨 중오거니 다운 탐치고 지샤 흐뚜므르 뜨지리 데롱 사드트 니므티 고치 니아 마르고 아랑랑 근조도 메마니까 지니 카송 메퍼 땅누게세 아지알룬다 흐스모 남치 치샤 메퍼 하르타서타이 갈로슨 팜빙나 리다오크 다니 토르지타 칼라마 도지 뜨지타 아르갑디 치치오네르 탐치고 르가라로기 칼라나 탐치 끄스마이 슬라그르크나 르젤은 탐지군 소고니 사니 코나박슴지 흐테지그남 상친제오라가 잡라 고론친 탐지군더나 이제기 아르젤은 또 속과 탐지고 하리니 니암차링어 니아누그체 상친제오라 가잡라 니거 따르니모 어딜그라 그세르 얼굴모 땅지야 동세 지스므리 알무 스타미그 말이 콩 탐치고 흔대지는 것도 다나지기 선신 노력 안다지 대랑 친남 박스 보고 굽고 맞춰서 잠랑 찌가 노래라 원금 용극 대득 갈랑크 용거 찌노르틴 탐치고 선친다가 달라 그거래다 집친 탐치고 레리진다 요르소니 초르지다 가도르지 뜨질 아르갑디 삼라 가다나지기 시라가 체콜 메타 크세르가 가도르지 가남치 퍼로 크슴던 키스르 조거 야람부이 가다플라 가여가 가도마라 동크 크세르친 콜로 스체호나 이기 포타라 크센청 시크 컨트롤 탐치 곰부즈 가남치 그레 트브노고 퍼와라 스크나 초코 노르 나 초코르 부치 몽우 성친 조원부이 퍼르 트컨 토요 바 탐치고 초르질람부이 다니 갈랑가라 마가도르지 뜨그질라 파라그르카라 가남치카라말리 파라라 카툼 뜨그 아다친 나츠크탄치파 부즈 르가디 치르충아요 초르투친다 마치트피스카라 파라름보치 가즐럭 충긍점요파탄부 스체혼라잉 동그 특지친부그르카 과그글론치나 제타 ndama layang kaya gagdo mara poro gazata zi mbuyin khamba layang khsinji kara sang patra gazamir tamchi kumbu sangtag layang nzamkir kakara poro gazakir tamchi kumbu nyambamayang nzamsir kakara khsirkir parwara gazapir mbu chindab layang shiri rikshil magar kara poro gazamdang tamchi kumbu rjasi tigra member layang Nzamlaagir kipata ghazata tamchi kumbu. Arandayang nzamnaq kira purwara ghazanaq tamchi kumbu. Atiglayang ardatsan chivir kira purwag ghazata tamchi kumbu. Huachin jachi layang tahtarambuyi. Tintin namlayang tahtara ghazatamchi kumbuyi. Poo kadamda tuir kira tamchi kumbu nuk ghazaluk tongchang tamchi kumbu.
Олончин анамла анамбар нонзи гыркара. Хэнчан гыгза тамчику мбуи. Топар гынанды ырдырцы юпады. Аржиалын куртан чин бачаны. Санчин нора гыржанды ди. Я чехсымжи тамтан ырзымчы кыңыгы. Лагалага нянсымра. Гамакчин гыеды чи тамчику. Кадык шептықты тыңны. Цэрангатан пыры кынжи лыгтан жорну. Da xungwe kong namche lakso zini chorji ke khtijir shenu, dorji chagji ke chesung nanu, ar gabdi raan gombo lamag namche ke ngagnu ge, nye arere ge lakta, cae chang ra cae rl, pora ra matig tangji pa thomni, tamche ko ar gawe ngombor thal, kong nam la yang, lagar ke nang ta gadan zini, ar jasi gadabla ge xungjo, che nam baksam ge terang, Таму мунгум сэрчинэ хэнта мунга тун мунгу зунгэн джэмэн ута мунгбар тула. Тани ласи кунгэ ян нимаатэ нзамлэнгэ ядыгра ганибдыг тэнгчива. Чапрда ойл кава чэнгэ гэжибдыг чэчунг мэпэр чэнджэнсэнэ сэнчэн хэнну. Гуахтарда уэнкэм тамчэгу ардэвэ гэжимаан джэбжэнну. Тас тамчэргу тэгла зунг сэнэ Thamchi ka lakso zini ngumbarthal. Tiraatta tui arangaranga ghazabngar kana loksonzi. Di toga galangar garkani olonchina jata. Khwati thamchi ko shoni sancha yita wazi tzigi. Nyershbag nyiga lapsang thamchi ko di. Sanzi thamchi ko chakdi luko dhubni. Teman khterzi rinpo chira. Nora garig natso. Kara parwa chasi stagji cha jiasi nabdun doyul natsukara. Aradak jianzinga wugrig natsuk. Siyarig natsuk chilagninu natsukara. Ghazigchi arig mungu yopala slatang zibdagara. Slaglag nyansim chapirta nzamlanga yedagara ganibdag slag namtang. Kawa jenga ghazibdag chechang chunga tamchiku. Ndima taktik sini. Terang stemri liche tukma slagalag nyanchi gamag tsukum mayimbar tamchi ko tukhtajin zini. Ndi kawa sangchini jawora lasi gharjabla tsebji nigayang sachati ngin tsishoni. Sangchinta taga tijigi ya gharjabla ra huargulnam. Ar jiankamche khorig tamchi ko ndini. Sangchinta tungni Nya thamchi ka tarchindri zongni. Tungkir chimbata. Alawa romo su chota lami zongnara. Thamchi ka orjin paman zongni la adombali ni. Sakha nasu ka sangha nasu tachinga namka kana zgi. Chia changra khsirchim thamchi kunchul. Tani alawla ka dorji tajji tiyan. Khumbo chorji targabdi chichong thamchi ka. Sāng sōngi tāngiñ zintā. Tīji chī chīk sōngri jīni. Sāng tāga ādam rā. Ndāma xīng chā. Nyebab sīm gāyāng sāng būli. Dēmīn tām chī kī. Sāng sī mā sāng āmīna yī. Nām kā tām chī kū njā rā. Opoñ nā tsuk gā gāng nū cī. Khuā lā rā ndāma nyebab sīm chī. Gālāng gā lāmbalā rādīm chī kā tā chāngi. Gālāng dā līng gā.

0: རྒྱལ ཁྲིམ མཚེར གྱི ཉ ཤང རང ཉིལ སོང བའི གོ ཆ ཁྲིམ ཆུང དང ཇོ ལམ Yaatsa dinga sankun hanji chanan bav de muayna chetsi tirtar tsorgan janrug nyamchin kang warkalo longchang chamchung tang shodam lechin laksan bir gavsa xie. Nga tangdi lechin donzin ba tang songchuk ba tamzhin chewin. Dina tangdi chamchung tang shodam lechin da chamba chunga niyub garo chamba dongo yana chokwe eshibra chamba niyab jatam kibshayin. Shunigi chore revzhin da chamba dedak nang ashik juil. Renyan kanan ba, dina derang chamba dongo chokwe eshib ka chamba di nanga Адан ацийн голг өргөн ашчун кыл дарлыг зун мамын шипшу кынг шипшул жаң жон ба тамжин жалг жилда таңи да сагныг кинчир кэ чөжөз кэ тогни кабдайчи я шипшу жаң чо демойна
1: о нэзэн ба демо
0: демойн дедана тогтун да чи чо дарлыг зун гын акун ни шон нуг кинчир кэ чөжөн да чи шон ни на тани кинчир кэ чөжөн дин и тани мамын шипшу кынг да шава кан тыгыз кэ дэвни на сержирела дежен та ди кинчир кэ чөжөн да Jigimtar chayi takchul ini na, dee korni chu kaldazgi na.
1: Oh, ri, yaa. Tana taga chojin dayi na, talu ga daa nipa na, taa talag zon dani shong nuga kanchirg chojin dama zirmo.
0: Ri.
1: Tana dani chojin da taa mara maashikun nuga nga na, dani taa huilengi na nyang cha shitang cerang, tondala sqbanda sambah togzoy na mo.
0: Ri.
1: Tana taa taganda na taa kama nyegi chinzong na ki tang, tkani taa chantag chen nuga dama ziri. Tana taa zawishi mara xe na, Tumbe na chojin da che di li kuwa chiki tuanzaz na Tami ga chojin da nang ga jenur ga dhukku tuanzaz gnu dhige Talu ga da nipa ga tsi nik zanga ni Talu dung chidi chinda yara ta yastgi tang zimu Yastgi de tang kargi chimni chak tuzgla ta Nyaluk sali tung zga nye jamba ga ki tang zi zidi yara tuk tang zi Tani na ta talu dung chidi chiga Tag chojin da tangla inu ga chigini Ta nima te na ta tunggo yi de tang nyesi yi Tiga shetu nyesi yi de tang Tag kama jashi tang tseran yi ga Nima teta, dini talog zong tunne zong tangzi. Zong tong teni xinyin talog zong tasong kong na jik tong ni tsitang zirmo.
0: Ri.
1: Dini ta tagi chojin da shiong nuga jikini, talog zong chidi chigi, ta tagi kama teni ga ta jashio ina chukwa. Dini ki suga sani, chindak tanga zong de tanga yingi ta takshi inu. Dini khamla la ta tsama chi. Dini jini ki tong nuga nyugu taga gurmu chimu zong ta kongji. Ta tsama jenshi nishi inu jiyo dhan nuga jikini, ta nyatong nik tsaatik lugu da sambagi tsi nik tsaajini. Tā chō shīndā tā ngī chō chē shū kāng yā rā kūrī ngiān shīndā nū mbā dē tā dzēn sōng chūk chīn tā rīwā nā nū yā rā jīs. Tā ngā tā kā tūk tē nā tā ngī chī nā tā tā gā tā chō tsā tā jū tā yān chī nī tā sōng kāng nā sōng dē tā kā mā kī nī gā ngū tā dē tā dā shō yī dē tā tā chē dī lī kōng gā ngā nā chī nū gā kāng tā gā tā shī tā yī tā sā mā dēn bā dēn tā ngī nā mā nā tā yān chī nī ngiān tūk tā gā chī dā shō lā tī kū chī khchā dōng dā nā Gogo shi tamani dhagi ini dhagi tamu nantiyo nomi no, te sama ta tineri. Te tide ta, ta suu che zirin da, ta ki tongu tongi ta yoka meka, dankhan oka meka, dankhan danga mudanga. Tenchirge tondak ta, kwenye nye nye giliza, nye sungiliza. Te tenchini ta chuji na onda nugu ta dankhan maadu ka, orangon jenu, khamu ke khansikla sukpa. Te sama lengu che tenyang tongi ina mana, adansula ta yo nomi na, te tineri. Te ta akum tukushukuri. Te tuni ta ga ta tungi chepari. Ngachi ta chukchin kukuna yang chepa chumudu meno ta yang ta gunari. Kuilen jina za tuka menchin ra tamu intona ta chukchin ta konyo ni mara. Za nigi zinu ka. Ta chengu ta konyo ni mara. Za tuka menchin ra tan zinu chukchin ta yang kona chukunari. Ta ta chepa kushukuri. Tani ta kirga kama niku chintzuku nupari. Chintzuku nupari na ta kete zinu ma ya go ngakta na. Go ni ta ndashola ta kena tarung yangchir kichir la mara. Yangchir ta khuma nupadu jina ra yang na jino gata kwa nupadu jina ra tamu yu no meno ta yang. Tā gu nir tā, tā ndē tsāngma mara chik tī nir. Tī mū jini tā, chū jindu bē tūni nā tā, tā xī lā tsērāng nī kā kī nū tā, tō nī chā. Tēn chini tā, tī nī kā pāchā tā dā tī kī yān chē tā mū tū chē pā mbē kā mū. Tēn chini tā rung chirē, tī nī kā ngwān chē yā kī yī nyōng tā. Tēn nū chēng gā tū ngī lā kā nī tē sō nā, kīnyā tā yīn chī mūni nā dzēng gu nū tēr mū. Tēn nū chēng gā tā sāmbā gā tī sīn chī sō chī ngī tā. Ngachi chukchin ko tang nari, chukchin ko tang chidi li kuwa da dhankhang lenjuk shukwa yang dan zatun dhan dhuy kundri daung mandang sa ganggao no tatsang la kui lenji na tagi chujin dhaga tuni jahi tang tserang gyari jahi la tserang na nyatung chunga lo yang ki nyong dhani ka tena tenchi nyatung chargu lo jahi ki yang ki kakirmu go nyatung nikhtachi lo tserang ga yang kakirmu ga yang ki nyong dan dhala sikpa tang la ngachi chidi li kuwa yara kenshi de tang kato dhaga tengkang chantuk chen go yegi Tani chantak chee tsarji, zwankhang naa chiktaan zwankhang naa buwa naa zhungza, buwa tang nuu yigi, ta tsamaa taa yara kuwa lenju ga riwa naa rutoan zaya. Tani chani taa kuwa lenji naa jenu ga dhukku, tuanza tanga kwa naa ni hiki ichi, kwa taa tsara, kwa naa raa naa ni nini mei ni tumura, naa jinta naa ni nini doa ni tumura. 대양 직대인들이 대다든 주어지래나 대양 괜찮은데 너희 침성난 주대도 기나 대양 양립스 그런들 뭐 자신들 대 괜찮네 대미 전기 단달아 속바탕 막지 다 대양칸의 주거리 왔다 상막이 지탄게 지디체야 하신다 진도다 키치다 잔니긴 뉴스인들 잔니긴 뉴스니까 다루가 다 나와기 치 진진 땅 줘야라 영향 쳤다 줘진이야라 제트나 되이들 뭐 제트는 요즘에 다 치 직진 땅 치다는데 그만이가 강차쳐서노 응겐쳐서노 다마 손 세치인들 때다 니마승 땅치 증기농트라 세치군이 니마승노 인팀네 세치군들 되니 다 조튼데가 돈이스가 한타다 강강케 나당치 디누 돈이 쳇트 녀르코 쳇레테 크니카 키누고 니오르모 되니 나다 다가 그마니까 다 침투 침투도 치다군에 니터마다 세인가양다는 말 무튼가라카네
0: 리
1: 되게 쳇프텐 제군에 되니 다 디리코나 통구치 랑가킨고 거다 돈토라 테팅부터 이하 되니 다 함타 도마라 스파테니 제누게도 쿠톤데가 세시 되니 다 크니까 야라 시주이노 다단디 달고동 페이지 지지스티미가 키누가 뉴데 콘진고 이게 이미 제시노 되니 아까마니께 직지가 문제노 잡을랐던 문제노 장한들라스파 디데가 다 크니까 키누도 동이다 사우즈가 아담한 차통들이 동무들이 되나다 동이다 친구들이 나다 녀똥 니가 자 뜨고가 다 니파노리 다 바치 로스 타통들이 닌츠크 셰투자다 다 근데 제랑 분운데다 다시사 송세 다시사 송데 동타 니가 하나 카다이도치다 다시 청거 다 유가 척태즈는라 척태도다 아니야 다나나 니만 버니다 코티나 테디미니 토모진 탄다 토모진 탄다 다시게 다 세랑이 줘 아니야 줘다 척태즈 기기 통화 좀 드려야 돼 그게 세랑대요 태파션 탄다 데 다 공카자라 티투어든 아 토모스크타니 다시게 랑코 다 특가나 게임 오늘 좀 그런 구청 조정 것도 못 거리 다 사체 좀 봐 그니까 알랑 그거 있다가 특대기 전에 다 알아도 로안한 트렌 소미 다가 전에 노치 포모 다가 제노게도 고 던져 그 어떻게 침성 대던지다 살다 그모 살다는 코아가 알고 그러니까 그거 그러면은 이제 골아 살아도 지믹 그랬던 그니까 알랑 것도 이제 또 다 딱 좀 침성하는 니오 메타 나 땅 주지다 너나 니 메타 아 너나 쳇트 아 다트니 녀글라스 같은 거 요던데 요다 직접 오케 직접 그나 올 직접 다지 치우정도 모르 뭐
0: 근데
1: 랑코나가 시라송이 다가 다 녀글고 살렸더라 이 랑코나지 다시 라 요아 진짜 되니 다 시라송이 그지니 다가 다 니파가 친 상하니 다가 돈데가 다 그 더시송자 유니티가 더 기초는 따라 약간 있던 약간 이마테나다 다르도 지디지가